0: ગરી સખી નગરમાં પહની વખતમાં પણ કરતા રીષટ કષ્ટ ભોગ ગરી આ ઉતરીને હોલા ભની ચિંતા ધેર હું દાદુજી ઇષ્ટરજીકો મનમાં લહડિયો ગયો સમજી ઝટ તા જગત તનનીકો તગ ગર્ન લાગનું ભયો માલિક ચૌદય ભગવાના કે જો ભગવતી ખાતિર ભદ્રીમાં ગઈ લીલા ગર્નુભયો યશો મતીજીકા કોકબાળ પૈદા ભઈ નંદૈકા કુલલાઈ ઉજલ જલ ગરી ભક્તૈકો પ્રેમ પ્રેમ ધરી કંસૈકો પણ ગર્ભ નાશ હુન ગયો જસકા પ્રભાવલે ગરી કંસૈલે પણ મારનકો મન ગરી હાથમાં ઉઠાયો જસૈ વિદુરકા શરીર પધારી ગગનમાં ઉડનુ ભયો ઝર્તસૈ લોમાં બીત્યા પસ્ર જસકો ખડકૈચા આત્મા પણ પરખ્યા છન તિન લોકમાં ભગવતી બૈની હરિકો ભની દુઃખિત ભઈ જગધુમ્બેકા ચરણકા ધ્યાન ગર્દા છન જો યહાં પાપકો મુક્ત ભયેર ભક્તહરૂ તી પુગ્છન પરમ પરમા ગાઈ ધાપ વિખે ગિરીન યતિ ભને સજન જાઉને રીત ગરી જીક્છન સોઈ રીતલે ત ભક્ત દુઃખ પરદા ઉદાસીન ધરી પરબાપ યસ્તો જાની જગત જનનીકો ચરણ મનૈલે શિર રાખી કુરુપતિ પરે ઝર ચરણમાં ચતુર્થી ગર્ને મન ભયકન અધિક કાતર સોર કરી સ્નાન કરછન શાસ્ત્ર વિધિસિત નાયન જલધરી હે દુર્ગે સવલાઈ પર પણ દિને કૌમર સ્વરૂપકો ભઈ તેજ તિમ્રો પણ બાલ સૂર્ય શરીકો મુખ પૂર્ણ ચંદ્ર જાય
1: સમ્રાટ મહાતે પાંડવ વસુન કુમા વસુન કાધિકા ભાવ ઘોર છે ગરુણ રાધાના બહારુ નાગમાં રાવણ નાસિકા

0: Toilet pony, extreme energy drink.
1: આપણે જાગીર ખાને મોકા તો આકો થયો ને તર
2: તર સર કઈ સોચે ર બસ ની હોય ના મારી જાગીર કો અવસર આકો છે ભણી ગોરખ ખાઈ હાલ
1: આપણે અબ ખાના તો હુંતો ને તર કે ગર્ને મોટર સાયકલ નહી ચલાવન જાને હુનુ પડછ ભનેર ભંદિયો તો સકી ગો ને
2: હેરે હેરે ઇન્કા મોટા બુદ્ધિ જાગીર ખાના પંચ શિપ ચાયું માટી ભૂમિ નેપાલ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર જાને મારી કાર મોટર સાયકલ સ્કૂટર શીખને ની
3: હોતની દોલખા જિલ્લા ભીમેશ્વર નગરપાલિકા ઓડા નંબર 6 સ્થિત આર્મી બ્યારેક નજીકે રહેકો માતૃભૂમિ નેપાલ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરમાં વિશેષ છૂટકા સાથ કાર મોટરસાયકલ ર સ્કૂટર દક્ષ તથા અનુભવી પ્રશિક્ષક દ્વારા શીખાઇન્છ
4: સાથે યહાં આપણે કાર મોટરસાયકલ ર સ્કૂટર પણ લગી ટ્રાયલ શીખન સકિને ભએકોલે ઇચ્છુક વ્યક્તિહરૂલે આજે સંપર્ક ગર્નુહોલા દોલખા જિલ્લાકો એકમાત્ર આફ્નૈ ટ્રાયલ સેન્ટર ભએકો માતૃભૂમિ નેપાલ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર
3: વિસ્તૃત જાણકારીકા લાગિ પ્રોપ્રાઇટર પાસંગ શેર્પા સંપર્ક નંબર 9865649926 ર ગેલસાંગ શેર્પા 9816810007
5: માતૃભૂમિ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરકો સંપર્ક કાર્યાલય પેટ્રોલ પંપકો છેઉ પહેલે બજાર સુરુમ રહેકો ઘરમાં સરેકો છ
4: માતૃભૂમિ નેપાલ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર ચરીકોટ દોલખા
6: વિગત લાંબો સમયદેખી ગ્રાહકો સેવામાં સમર્પિત નારાયણ કુટાની પિસાની મેલ પેટ્રોલ પંપબાટ દીદી આયક સેવા હાલ કહી મહિના અગાડીદેખી સાતુ બાટો ચોક સ્થિત દોલખા જાને બાટો નગરપાલિકા દ્વારા નિર્મિત ઠુલો ભવનમાં ગ્રાહકો સુવિધાકા લાગી નયા આધુનિક તોરી પેલને મિલને 42% સમ્મ તેલ નિકાલને અત્યાધુનિક મેસિન સંચાલનમાં લ્યાએકો સાથે કાચો ર ભૂટેકો તોરીકો તેલ રાયોકો તેલ આલસ ર સરસોકો તેલ ઉપલબ્ધ છન્ લોકલ ચામલ લોકલ દાલ ગેડાગુડી પીના ડ્રાય ફ્રૂટ લગાયત અન્ય ખાદ્ય પદાર્થ સુફત મૂલ્યકા લાગી હામીલાઈ સદૈવ સમજનહોસ
5: સાથે યહાં ઉત્કૃષ્ટ ક્વાલિટીકા કાજુ કિસમિસ ઓખર હાડે બદામ છોકડા ફર્સીકો બિયાં ખજૂર કાલો મિશ્રી ખુરપાને સૂર્યમુખીકો બિયાં નરિયોલ અંજીર મખન આદિ થપ જાણકારીકો લાગી પ્રોપ્રાઇટર નારાયણ થાપા 9844554060 પ્રકાશ થાપા 9844554060 નારાયણ કુટાની પિસાની તેલ મિલ ચરીકોટ સાદો બાટો નગરપાલિકા કોમ્પ્લેક્સ ભએકો ઘરમાં
7: હરિયાલી પ્રકૃતિકો કાખમાં શાંત ર રમાઈલો વાતાવરણ ખોજ્દે હુનુહુન્છ
5: ચરીકોટ ચોથાંગમાં અવસ્થિત રમાઈલો ઘર રિસોર્ટમાં સ્વાગત છ
7: આરામદાયી ડિલક્સ રૂમ ગ્રુપ બસાઈકા લાગી વિશેષ સુવિધા
5: સેમિનાર મીટિંગ સહકારી ર વિદ્યાલયકા કાર્યક્રમકા લાગી સુવિધા સંપન્ન હલ
7: ઠૂલો ગાર્ડન ખુલ્લા સ્પેસ બાલબાલિકાદેખી પરિવારસમ્મ સબૈકા લાગી રમાઈલો ઠાઉં
5: વિવાહ વ્રતબંધ પાસની બર્થડે સેલિબ્રેશન હરેક ખુશીકો અવસરકો લાગી ઉત્તમ ગંતવ્ય
7: સ્વાદિલો વિભિન્ન પરિકાર ઉત્કૃષ્ટ આતિથ્ય સેવા રમાઈલો ઘર રિસોર્ટ જહાં સમજનાહરુ બનછન રમાઈલા આજે બુક ગર્નુહોસ ર આફ્નો વિશેષ દિન બનાઉનુહોસ અઝ વિશેષ અહિલે બુક ગર્દા વિશેષ છૂટકો વ્યવસ્થા ગરિએકો છ સંપર્કકા લાગી મોબાઇલ નંબર 9853278006 ર 9814806542 રમાઈલો ઘર રિસોર્ટ ભીમેશ્વર નગરપાલિકા ઓડા નંબર 6 ચોથાંગ દોલખા
8: સામુદાયિક પહોંચકા લાગી સંચાર રેડિયો સૈલુંગ સામુદાયિક FM 92.7 મેગાહર્ઝ